0: ગુજરાતી ગીતોનો દૈનિક કાર્યક્રમ આવો આવો અમારી સાથે સાથે દરરોજ 10 થી 11
1: Your song, your station, playing 24 hours a day, 7 days a week, on my favorite station,
2: RM3 Manoranjan Radio.

નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ. આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાયા હોય તે બધાના મારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે શુક્રવાર અને આજની તારીખની વાત કરીએ, આજે છે 11 સપ્ટેમ્બર અને સ્ટુડિયોની કલરમાં 10:01 થઈ ગઈ છે. અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારા મારા સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને પોણા

અગિયાર વાગ્યા સુધી તો ચાલો આપણે કહીએ ને તો કે ભાઈ આજે શુક્રવારનો દિવસ છે તો આજે મેં તમારા માટે થોડા ગરબા લઈને આવ્યા છે ને આપણે કહીએ તો ભાઈ ગણપતિનો પર્વ નજદીક આવી રહ્યો છે, ગણેશ ચતુર્થીનો પર્વ નજદીક આવી રહ્યું છે એટલે 15 તારીખથી ગણેશ ચતુર્થી છે, મંગળવારનો દિવસ છે ઉપરથી તો કહેવાય ને કે ભાઈ અનુભવ ઉંમરથી નહીં પણ પરિસ્થિતિથી આવે છે, સારા સમય કરતાં ભાઈ ખરાબ સમય જિંદગીમાં ઘણું બધું શીખવી જાય છે, એટલે આપણા લાઈફમાં જ્યારે ખરાબ ટાઈમ આવે છે ને તે ખરાબ ટાઈમ આપણને લાઈફમાં ઘણું બધું શીખવાડી જાય છે. તો ચાલો ગુજરાતીનું એક સુંદર મજાનું આપણે એક દેવી ભજન લઈ લઈએ ધ્વનિ જોશીના અવાજમાં લેવામાં આવેલું.

મેં આવો મારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયોની ગલણમાં 10:10 થઈ ગઈ છે અને ભાઈ ગુજરાતી કાર્યક્રમની આપણે વાત કરીએ આવો અમારી સાથે આપણા કાર્યક્રમનું નામ છે તમે પણ અમારી સાથે જ ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારો નંબર સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો જ્યારે આપણે વાત કરીએ તમે હંમેશા એક વાત જરૂરથી યાદ રાખવાની અને નોટિસ કરશો તો ભાઈ ઈશ્વર જ્યારે પરીક્ષા લે છે ને ત્યારે પરિસ્થિતિઓ બદલી નાખે છે અને જ્યારે સાથ આપે છે ને ત્યારે કિસ્મત બદલી નાખે છે. એટલે કહેવાય છે ને જ્યારે ઈશ્વર પરીક્ષા લે છે ને ત્યારે પરિસ્થિતિ બદલી નાખે છે અને જ્યારે સાથ આપે છે ને ત્યારે ભાઈ કિસ્મત બદલી નાખે છે. તો ચાલો એક સુંદર મજાના આગલું ભાઈ ગરબો લઈ લે લલિતા મોસમના અવાજમાં લેવામાં આવેલો સુંદર મજાનો તમારા માટેની. જેમ આજે તમને કહ્યું કે આજે શુક્રવારનો દિવસ છે તો થોડા આજે મેં તમારા માટે ગરબા લઈને આવ્યા છે. તો ચાલો ગરબો એન્જોય કરીએ આગલો.

વાસ્તવિક ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયોની કલરમાં 10:15 થઈ ગઈ છે. તો ભાઈ આપણે વાત કરીએ નસીબની, તો નસીબમાં હોય કે ના હોય પણ દિલમાં તો એ જ રહે છે ને. કેટલાક લોકો સાથે સંબંધ નથી હોતા પણ લાગણી તો આખી જિંદગી સુધી રહી જાય છે. દૂર રહીને પણ એ હંમેશા દિલની નજીક હોય છે. એટલે કહેવાય છે ને, કેટલાક સંબંધો દૂર હોવા છતાં પણ એવા દિલની નજીક આવી જાય છે કે આપણને ખબર નથી પડતી. તો ભાઈ આજે શુક્રવારનો દિવસ છે, તો સ્પેશિયલ આજે તમારા માટે ગરબા લઈને આવ્યા છે. તો સુંદર મજાનો આગલો ગરબો લઈ લેવાય જગદાન ગરવીના અવાજમાં લેવામાં આવેલો.

0: 94.6, 98.2 તમે સાંભળી રહ્યા છો RM3 રેડિયો.
1: You're listening to RM3 Radio, Man.

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયોની ઘડિયાળમાં 10:28 થઈ ગઈ છે. જ્યારે આપણે વાત કરીએ તો ભાઈ બોલવા કરતાં મુશ્કેલ હોય છે સાંભળવાનું, ને સાંભળવાની વાત આવે છે ત્યારે વધારે ડિફિકલ્ટી હોય છે, ને ભાઈ સાંભળવા કરતાં વધારે મુશ્કેલ હોય છે ભાઈ સહન કરવાનું, અને પણ સૌથી વધુ મુશ્કેલ હોય છે બધું ભૂલીને ભાઈ સામાન્ય રહેવાનું. એટલે કહેવાય ને ભાઈ બોલવા કરતાં મુશ્કેલ હોય છે સાંભળવાનું, અને સાંભળવા કરતાં મુશ્કેલ હોય છે સહન કરવાનું, અને સૌથી વધારે ડિફિકલ્ટીની જ્યારે આપણે વાત કરીએ તો બધું ભૂલીને સામાન્ય વ્યક્તિની રીતે રહેવાનું. તો ચાલો ગુજરાતી ગીતોની મજા માણતા આપણે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. નંદી સિસ્ટરના અવાજમાં લેવામાં આવેલું

શુતો જે આપણે વાત કરીએ છીએ ને કેટલાક સંબંધોનું ભાઈ કોઈ ભવિષ્ય નથી હોતું ને આવા સંબંધોની જ્યારે વાત કરીએ તો માત્ર યાદો રૂપે સાથે રહેવા જીવનમાં આવતા હોય છે. કેટલાક સંબંધ એવા હોય છે, કેટલાક વ્યક્તિ આપણા લાઈફમાં આવે છે ને જાય છે, પણ કોઈક એવા વ્યક્તિ હોય છે જે હંમેશા માટે આપણી સાથે રહી જાય છે ને. તો ચાલો આપણે પણ ગુજરાતી ગીતોની મજા મારતા આગલું ગીત લઈ લઈએ ભાઈ. ગંગુબાઈ કાઠિયાવાડી ગીત સુંદર મજાનો ગરબો છે, ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું.

બસ ભાઈ ની સાથે આવજો કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અમે આશા રાખીએ કે આજે મેં જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ના લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે ભાઈ ચેતન ધનાનીના અવાજમાં લેવામાં આવેલું. ફરીથી મળીશું શનિવારે સવારે 10 વાગે. ત્યાં સુધી ભાઈ અમિતાના આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.